જેવા એક કમનગુન કહીએ, બેશુમાર વેંત સ્વામી તેરો અંત ન કિન હી, સતગુરુ